0: Yeah.
1: दौड़ भाग भरी जिंदगी में अपनी सेहत को सिर्फ 30 मिनट दीजिए, योग कीजिए।
2: विश्व को भारत का उपहार, योग है अच्छी सेहत का आधार। आइए अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर स्वस्थ जीवन का प्रण लें, हर दिन 30 मिनट योगा करें।
1: मिर्ची द्वारा स्वस्थ हित में जारी।
3: Celebrate yoga with us at 125 Raritan Center, Parkway Edison, New Jersey, Sunday, June 14, 2026, 10 a.m. For more details, call 732-470-5598 on 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot in association with World Vegan Vision.
4: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
5: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
6: वो जो पहले तुमसे मिला था, अब हम सबसे मिलने आ रहा है।
7: पहले भी मैं तुमसे मिला।
8: Singing world का सैयारा, none other than Vishal Mishra.
9: Vishal Mishra.
6: JT of Sai USA Inc. presents A Night Larger Than Life, Vishal Mishra's Pagalpan Tour, Friday, June 26th, Hard Rock Live, ETS Arena, Atlantic City. Book your tickets at Ticketmaster.com and SaiUSAInc.com.
10: Suno brides, agar apni shaadi mein lagna hai ekdam queen,
11: to aaye fashion queen. Yahan milega royal bridal lehenga collection, stunning sangeet aur party wear dresses, aur grooms ke liye stylish sherwanis.
10: Shaadi shopping ka complete destination, fashion queen.
11: Visit today, 1358 Oak Tree Road, Izzelin.
12: અમેરિકામાં શ્રેષ્ઠ ઇન્ડોર અને આઉટડોર કેટરિંગ સેવા, એન્ગેજમેન્ટ, લગ્ન, બેબી શાવર, જન્મદિવસ પાર્ટી અને એડલ્ટ ડે કેર, તમારા સ્થળ પર લાઇવ કુકિંગની સુવિધા. અમે અમેરિકામાં તાજું ફરસાન અને મીઠાઈ બનાવીએ છીએ. અમે ન્યૂ જર્સી અને ન્યૂયોર્કમાં ડિલિવરી સાથે ટિફિન સેવા પણ આપીએ છીએ. આજે જ બોમ્બે એક્સપ્રેસ અને વૈષ્ણવ કેટરર્સને કોલ કરો એટ 732-986-6241 ઓર વિઝિટ 2849 વુડબ્રિજ એવન્યુ, એડિસન, ન્યૂ જર્સી.
13: तेरा क्या होगा कालिया?
14: सरदार, मैंने आपका नमक खाया सरदार.
13: अब मिर्ची खा.
15: रेडियो मिर्ची, इट्स हॉट.

0: મને રાહ જોતા આવડે છે, તમને રાહ જોતા આવડે છે? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આજકાલ કોઈને રાહ જોતા નથી આવડતી. પહેલાં તમે વિચારો, તમારે ફિલ્મ જોવા જવી હોય તો પણ રાહ જોવી પડે. સવારમાં નક્કી કર્યું હોય કે સાંજે ફિલ્મ જોવા માટે જવી છે તો ટિકિટ બારી પર લાંબી લાઈન હોય, એમાં રાહ જોવી પડે. દિવાળીના વેકેશનમાં, કાં તો સમર વેકેશનમાં, કાં તો ન્યૂ યર વખતે કશે જવાનું નક્કી કર્યું હોય તો ટિકિટ બારી પર તમારે લાંબી લાંબી લાઈનોનો સામનો કરવો પડે, કારણ કે તમારી જેમ બાકી લોકોએ પણ નક્કી કર્યું હોય. એટલે ટ્રેનની ટિકિટ માટે પણ રાહ જોવી પડે. અરે, ટ્રેન આવે કે ના આવે એના માટે તમારે રાહ જોવી પડે. રોજ સવારમાં જ્યારે હું વહેલો વહેલો ઊભો થતો હોઉં છું ત્યારે હું લોકોને રાહ જોતા જોતો હોઉં છું. કોઈ રાહ જોતું હોય કે દૂધવાળો હવે આવશે અને હું ચા બનાવીશ. કોઈ રાહ જોતું હોય કે મારા મોર્નિંગ વોકના પાર્ટનર એ ક્યારે આવશે એની રાહ જોવાતી હોય. બાળકો ઊભા હોય મમ્મી સાથે કે સ્કૂલની બસ એ ક્યારે આવશે ને અમને લઈ જશે એની રાહ જોવાતી હોય. પણ હવે રાહ જોવાના ટ્રેન્ડમાં કમી આવી છે. દરેક વસ્તુ ક્વિક કોમર્સના જેમ ઘરે તાત્કાલિક પહોંચી જાય છે. આપણે કોઈની રાહ જોતા જ નથી. કોઈને સમય આપ્યો હોય કે 5 વાગે આપણે ફલાણી જગ્યાએ મળીશું તો 4:30 આપણે એને ફોન કરવાની શરૂઆત કરી દઈએ કે એ ક્યાં પહોંચ્યો, તું પહોંચ્યો કે નહીં, હું તો આ જગ્યાએ પહોંચ્યો, લે મારું લાઈવ લોકેશન હું તને શેર કરી દઉં. રાહ જોતા આવડવું એ એક કળા છે. મને પર્સનલી એવું ફીલ થાય છે કે જો તમારામાં ધીરજ હોય, રાહ જોતા આવડતી હોય તો કોઈને દુનિયામાં ડિપ્રેશન આવે જ નહીં. બધા શાંતિથી બેઠા હોય, એકબીજાની રાહ જોતા હોય, એક ભરોસો હોય કે જે કામ ઘરેથી લઈને નીકળ્યા છીએ એ થઈ જશે. તમને રાહ જોતા આવડે એવી શુભકામનાઓ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ, હું છું તમારો કૃતાર્થ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: जय गुरुदेव. गायत्री चेतना सेंटर पिस्कैटोवे की ओर से आप और आपके परिवार को गुरु पूर्णिमा एवं रुद्राभिषेक महोत्सव में स्नेहपूर्ण आमंत्रण. शनिवार 1 अगस्त को सुबह 10 बजे शिव जी रुद्राभिषेक और शाम 5 बजे विराट दीप यज्ञ. रविवार 2 अगस्त को सुबह 10 बजे 251 कुंडीय गायत्री महायज्ञ. शांति कुंज हरिद्वार के पूज्य संतों द्वारा वैदिक विधि से अनुष्ठान और डॉक्टर चिन्मय पंड्या जी की पावन उपस्थिति. अधिक जानकारी के लिए 7323578200. जय गुरुदेव.
4: एक सपना, एक वादा और एक सफर जो दिल को छू जाए.
5: दिल के अंदर एक लड़की को रखना जिसे 78 ईयर से देखा तक नहीं.
4: देखिए 12 जून एक ऐसी कहानी जो प्यार, समय और हौसले से आगे है. मैं वापस आऊंगा. अ फिल्म बाय इम्तियाज अली एंड म्यूजिक बाय एआर रहमान.
6: स्टारिंग सुपरस्टार दिलजीत दोसांझ अलोंग विद शर्वरी वाघ एंड वेदांग रैना.
5: ये प्यार जहर की तरह होता है.
4: रिलीजिंग 12 जून इन सिनेमाज नियर यू.
5: इसकी एक भी बूंद अंदर रह गई ना तो आखिरी समय में चैन से मरने भी नहीं देता.
7: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन
8: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानीज.
7: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
8: विजिट टुडे 1358 ओक ट्री रोड, इज़लिन.
9: Searching the best diamond jewelry on Oak Tree Road? Krishna Jewelers is your exclusive diamond store.
10: Top quality natural certified diamonds, GIA solitaires, necklaces, stunning pendants and rings. Krishna Jewelers, Oak Tree Road, Islin.
11: Worried about how your child will stay connected with their roots or maintain our traditions?
12: SKN Foundation has one of the longest running culture, values and Hindi language programs for students.
11: To enroll or know more, please visit sanatanvidyalaya.org or call 908-671-1344.
13: Kabhi kabhi lagta hai sirf mirchi par hit gana hai. Hit gaane.
14: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: સલમાન ખાનને આતંકવાદી ઘોષિત કરી દેવામાં આવ્યા છે. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. ખાલી બોલિવૂડના જ નહીં પણ આખી દુનિયાના વન ઓફ ધ મોસ્ટ રેકોગ્નાઇઝેબલ સ્ટાર્સ એમાંથી એક સલમાન ખાન, પાકિસ્તાને એમને ટેરરિસ્ટ જાહેર કરી દીધો છે. કેમ? તો કે એક રીસેન્ટ પાસ્ટના એક ઇન્ટરવ્યુમાં સલમાન ખાને વાત કરી હતી કે બલોચિસ્તાન ઇઝ અ સેપરેટ રિજિયન, ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ પાકિસ્તાન. પાકિસ્તાનની ઓથોરિટીઝ આનાથી એટલી બધી નારાજ થઈ ગઈ કે એમને ટેરરિસ્ટ ઘોષિત કરી દેવામાં આવ્યા. પણ એક વાત વિચારવા જેવી છે કે પાકિસ્તાનને સલમાનના બોલવાથી શું ફરક પડતો હોય? જો તમને ના ખબર હોય તો હું તમને કહી દઉં, છેલ્લા 10 વર્ષમાં શાહરૂખ ખાન હોય, સલમાન ખાન હોય, કે આમિર ખાન હોય, કે અક્ષય કુમાર હોય, આ બધાની જ મૂવીઝ પાકિસ્તાનમાં બહુ જ સરસ વર્ક કરી છે. ત્યાંથી બહુ જ સારું એવું રેવન્યુ આવતું હોય છે. એટલે જો આ સ્ટાર્સ ગ્લોબલ સ્ટેજ ઉપર જઈને કોઈ પણ સ્ટેટમેન્ટ આપતા હોય તો પાકિસ્તાનને ડેફિનેટલી ફરક પડે છે. પણ સલમાન ખાનને ફરક પડે છે કે પાકિસ્તાન એમને ટેરરિસ્ટ ઘોષિત કરી દે? બિલકુલ નહીં. ભાઈજાન તો ભાઈજાન હે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: દોડ ભાગ ભરી જિંદગી મેં અપની સેહત કો સિર્ફ 30 મિનિટ દીજીએ, યોગ કીજીએ.
2: વિશ્વ કો ભારત કા ઉપહાર યોગ હૈ, અચ્છી સેહત કા આધાર. આઈએ અંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે અવસર પર સ્વસ્થ જીવન કા પ્રણ લે, હર દિન 30 મિનિટ યોગા કરે.
1: મિર્ચી દ્વારા સ્વસ્થ હિત મેં જારી.
3: Celebrate yoga with us at 125 Raritan Center, Parkway, Edison, New Jersey, Sunday, June 14, 2026, 10 a.m. For more details, call 732-470-5598
4: on 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot
3: in association with World Vegan Vision.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: Honey, it's 11 p.m. our bedtime. Where are you?
8: I am not going to bed with you ever again.
7: But why? What did I do?
8: That bed is horrible. It's outdated and when we are on it, it creaks so loud ki sabko pata hai ki ghar pe kya chal raha hai.
7: Oh honey, those days are gone. I bought a new bedroom furniture set from J&M Furniture today.
8: Wow, you mean J&M Furniture on 175 Talmadge Road, Edison, New Jersey? The ones who carry stylish furniture from Alf Italia?
7: Yes, yes, yes, come soon. Honey!
8: Thank you, Janu. Let's make this a night to remember.
9: J&M Furniture, 175 Talmadge Road, Edison, New Jersey. Or shop online at jnmfurniture.com and have it delivered anywhere in the US. Your bedroom will never be the same again.
10: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
11: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानी.
10: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
11: विजिट टुडे, 1358 ओक ट्री रोड, इजलिन.
12: ఓక్ ట్రీ రోడ్ లో బెస్ట్ డైమండ్ జ్యువెలరీ కోసం సర్చ్ చేస్తున్నారా? కృష్ణా జ్యువెలర్స్ మీ ఎక్స్క్లూజివ్ డైమండ్ స్టోర్.
13: టాప్ క్వాలిటీ నేచురల్ సర్టిఫైడ్ డైమండ్స్, GIA సాలిటేర్స్ నెక్లెసెస్, రింగ్స్ మరియు స్టన్నింగ్ పెండెంట్స్. కృష్ణా జ్యువెలర్స్, ఓక్ ట్రీ రోడ్, ఈసలిన్.
14: లిస్నర్ ఏమే బ్యాక్ టు బ్యాక్ గానా సునేగా,
15: బ్యాక్ టు బ్యాక్ గానా సునేగా.
16: Only on 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot.

0: It's 12:30 PM. Mirchi time check.
1: Brought to you by RK Jewels. RK Jewels. Jewelry mein sirf ek hi naam. RK Jewels. Best quality, best price.
2: જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો થતો જાય. આપણે આપણી પેરેન્ટ્સની જનરેશનથી ઓલવેઝ એવું સાંભળતા આવીએ કે ભાઈ અમે તો તમારી ઉંમરના હતા ને, જ્યારે યંગ હતા ને યંગ, ત્યારે ઘણી બધી ફિઝિકલ એક્ટિવિટી કરતા, સાયકલિંગ કરતા, વોકિંગ કરતા, રનિંગ કરતા, જોગિંગ કરતા, સ્વિમિંગ કરવા માટે જતા, ઘરની અંદર જ ઘરના કામ કરીને જ ઘણી બધી ફિઝિકલ એક્ટિવિટી થઈ જતી. પણ એના પછી ધીમે ધીમે બધી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થતી ગઈ. સૌથી મોટું કોન્ટ્રીબ્યુટર કોણ? તો કે આજકાલની લાઈફસ્ટાઈલ. ઉંમર પણ એક ફેક્ટર છે જ, એ માનીએ જ છે આપણે. પણ એક વસ્તુ જે આપણે નોટિસ નથી કરતા એ છે કે ઉંમરના સાથે ખાલી ફિઝિકલ એક્ટિવિટી નહીં પણ મેન્ટલ એક્ટિવિટી પણ ઓછી થતી જાય છે. હવે મેન્ટલ એક્ટિવિટી એટલે શું? એ કઈ કઈ એક્ટિવિટી? તો કે રીડિંગ, રાઇટિંગ, સુડોકુ. ન્યૂઝપેપરમાં પહેલાં કોલમ આવતા, હવે તો ઓછા ન્યૂઝપેપર્સમાં આવે છે પણ હજુ પણ છે, અરાઉન્ડ ધ વર્ડ્સ કરીને, કે જેમાં તમને એક ઉખાણું પૂછ્યું હોય, તમારે એના ઉપરથી શબ્દ લખવાના હોય, હોરિઝોન્ટલ અને વર્ટિકલ એમાં કોલમ્સ આપ્યા હોય એ ભરવાના હોય. ચેસ રમવી, પોતાના મિત્રોના સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્વર્ઝેશન્સ કરવા, આ બધી જ મેન્ટલ એક્સરસાઇઝ, મેન્ટલ એક્ટિવિટી. ઉંમરની સાથે આ બધી એક્ટિવિટી પણ ઓછી થતી જાય છે, જેના ઉપર આપણે ફોકસ રાખતા હોતા નથી. ખાલી આપણને એ જ યાદ આવતું હોય છે કે શિટ યાર, ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ. ના, મેન્ટલ એક્ટિવિટી પણ ઓછી થઈ છે. તમારું મગજ, તમારું બ્રેન એ પણ એક મસલ છે કે જેને એક્ટિવિટીની જરૂર છે જ. આજના દિવસથી તમારા મગજને પણ એટલી જ એક્ટિવિટી આપો એ આશાની સાથે અ વેરી ગુડ મોર્નિંગ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
3: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: તમને અચાનક કરોડો રૂપિયાની લોટરી લાગે તો તમે પહેલું કામ શું કરો? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આજના ન્યૂઝપેપરમાં એક સરસ ન્યૂઝ છે. કેરળના એક યુવક, એમને યુએઈમાં લગભગ 10 કરોડ દિરહમ એટલે કે ઇન્ડિયન રૂપીઝમાં 240 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. એ તો ત્યાં મહેનત મજૂરી કરી રહ્યા હતા. મમ્મીનો બર્થડે જે મંથમાં આવતો હતો, દેટ મીન્સ કે 11th મંથ, એ નંબરની ટિકિટ એમને ખરીદી હતી અને ટિકિટની કિંમત હતી લગભગ 1200-1300 રૂપિયા. 1200-1300 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ અને રિટર્ન 240 કરોડ રૂપિયા. અચ્છા, એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે લોટરીની એક હિસ્ટ્રી રહી છે. લાસ વેગસમાં જ્યારે જ્યારે કોઈને પણ લોટરી લાગે, કાં તો પછી એ કસિનોમાં જઈને કરોડો રૂપિયાની રકમ જીતી જતા હોય, એના 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષની અંદર જ એ બધી જ રકમ ગુમાવી દેતા હોય છે. બિકોઝ અર્નિંગ મની ઇઝ વન થિંગ એન્ડ કીપિંગ મની ઇઝ અનધર થિંગ. હોપફુલી આમના પાસે આજે 240 કરોડ રૂપિયા આવ્યા છે એ સંભાળીને રાખી શકે ને એના 2400 કરોડ રૂપિયા કરી શકે, 10 ગણા રૂપિયા કરી શકે. સવાલ તો એ જ છે, જો તમારી પાસે આવી રકમ આવે તો તમે પહેલું કામ કયું કરો? વિચારીને જુઓ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: હલો
2: હલો
1: હલો બહેનજી. યે બહેનજી, હમ આપકે પડોસ મેં રહેતે, યે મેરા એક્ચુઅલી બચ્ચા બહોત રો રહા હૈ, મેરી વાઇફ કા ફોન લગ નહીં રહા હૈ, વો બચ્ચા બહોત જ્યાદા રો રહા હૈ. અગર
2: આપકે ઘર મેં કોઈ નહીં હૈ
1: ક્યા? નહીં, વાઇફ હૈ, વો ગઈ હુઈ હૈ કહીં, તો આપ થોડા સા આપકો અગર કુછ માલૂમ હો તો. એક સેકન્ડ બેટા, ચૂપ.
2: આપ અપની વાઇફ કો ફોન કરીએ ના, ઉને બુલવાઈએ જલ્દી.
1: નહીં નહીં, મેં ઉનકો હી ફોન કર રહા હું. એક સેકન્ડ. આ આ આ આ આલી હૈ, મમ્મા આયેંગી, મમ્મા આયેંગી. એક સેકન્ડ બહેનજી, આપ હોલ્ડ કરેંગે? એક સેકન્ડ સર. આયેંગી મમ્મા, આયેંગી, ચીજી લાયેંગી, ચીજી લાયેંગી, બેટો ચીજી લાયેંગી. નહીં, ચૂપ હો રહા. આઈ એમ સો સોરી, આપકો ભી ડિસ્ટર્બ કર રહા હું મેં એસે.
2: નહીં નહીં, હા ઇસમે ડાયપર પહેના હૈ તો ચેક કરીએ, ગીલા તો નહીં હૈ.
1: એક સેકન્ડ, ઇધર આઓ, ઇધર આઓ, હા ઇધર આઓ, દેખો દેખો, મમ્મા મમ્મા આ ગઈ, મમ્મા આ ગઈ, ચીજી લાઈ. હા, ડાયપર ગીલા હૈ બહેનજી, ઇસકા
2: ઉતાર લીજીએ ઉસકો.
1: એક સેકન્ડ, એક સેકન્ડ, એક સેકન્ડ રુકીએ. યે ઇસકે ગલે મેં અટક રહા હૈ ડાયપર. એક સેકન્ડ,
2: વો શાયદ આપ બેબ ઉતાર રહે હૈ ઉસકા.
1: અચ્છા, યે બેબ હૈ. એક સેકન્ડ, એક સેકન્ડ,
2: ડાયપર દેખીએ, સુસુ કરા હોગા ઉસમે, દેખીએ.
1: હા, સુસુ હી કરા હૈ, સુસુ કરા હૈ. ચલ
2: ઉતાર દીજીએ.
1: ઉતાર, એક સેકન્ડ, એક સેકન્ડ, ઉતાર દિયા, ઉતાર દિયા. બહેજી, મેરે ખ્યાલ સે અગર આપ થોડા સા કહે દેંગે, મેં સ્પીકર ફોન પે લગા દેતા હું, શાયદ આપકી આવાજ સે સમજ જાય જરા. દેખો દેખો, આંટી કરી હૈ,
2: વાહ વાહ વાહ,
1: ક્લેપિંગ ક્લેપિંગ ક્લેપિંગ કરો, ક્લેપિંગ કરો, ક્લેપિંગ કરો, ક્લેપિંગ કરો,
2: ક્લેપિંગ કરો. ચૂપ હો જાઓ, પેટ દર્દ વગેરે ના હો, આપ ઇસકો ડોક્ટર કે પાસ લેકર જાઈએ.
1: હા, મુજે ભી વો યાદ આ રહા હૈ. નહીં બહેજી, આપ સહી કહે રહી હૈ, રાત કો ના ઇસને વો મુર્ગા ખા લિયા થા, જિસસે પેટ મેં દર્દ હો જાતા હૈ, થોડે બહોત કાન ખરાબ હો જાતે હૈ. મેં રેડિયો મિર્ચી સે નવેદ બોલ રહા હું, ઓર મેને આપકા નંબર ડાયલ કિયા.
2: ઓર મેં પાગલ હું, ઓ નો,
1: આપ જરા મેરે સાથ પ્યાર સે બોલ દીજીએ એક બાર.
3: મિર્ચી મુર્ગા નવેદ કે સાથ, ઓન્લી ઓન મિર્ચી, ઇટ્સ હોટ.
4: એ પાગલા.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: Inefficient.
8: Very complex.
9: Clumsy. Oh.
10: Confusion hi confusion.
11: Disjointed software ko use karna utna easy nahi jitna aap samaj rahe hain. Toote phoote software se chhutkara pao. Apne business ke liye Zoho One le aao. Zoho One is an all-in-one integrated software suite jisse aap apna pura business chala sakte hain. Yes, you heard that right. You can run your entire business. Sales, marketing se leke customer support, accounting, operations ya HR. Kaam anek, software ek, Zoho One. Get your free trial at zoho.com/one.
12: एक सपना, एक वादा और एक सफर जो दिल को छू जाए.
13: दिल के अंदर एक लड़की को रखना जिसे 78 ईयर से देखा तक नहीं.
12: देखिए 12 जून एक ऐसी कहानी जो प्यार, समय और हौसले से आगे है. मैं वापस आऊंगा.
14: सारा जंग
12: A film by Imtiaz Ali and music by A.R. Rahman.
4: Starring superstar Diljit Dosanjh along with Sharvari Wagh and Vedang Raina.
13: Ye pyar zeher ki tarah hota hai.
12: Releasing 12th June in cinemas near you.
13: Iski ek bhi bool andar reh gayi na. तो ये आखिरी समय में चैन से मरने भी नहीं देता।
7: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
8: तो आइए फैशन क्वीन। यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानी।
7: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन।
8: विजिट टुडे 1358 ओक ट्री रोड, इजिली।
9: Searching the best diamond jewelry on Oak Tree Road? Krishna Jewelers is your exclusive diamond store.
14: Top quality natural certified diamonds, GIA solitaires, necklaces, stunning pendants and rings. Krishna Jewelers, Oak Tree Road, Islington.

0: की प्यास है।
1: ઇન્વેસ્ટર્સ ના ખાલી બે જ પ્રકાર હોય છે. પહેલો પ્રકાર એ કે જે મીડિયા હાઇપ ને જોઈને ઇન્વેસ્ટ કરી દેતા હોય, અને બીજો પ્રકાર એ કે જે ડ્યુ ડિલિજન્સ કરે, રિસર્ચ કરે, પોતાના સીએ સાથે વાત કરે, જાણકાર લોકોને પૂછે ને એના પછી ઇન્વેસ્ટ કરે. તમે કયા પ્રકારના? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કારણ કે હવે તો ભારતમાં એમ આઈપીઓ સિઝન હોય એવું જ લાગે છે. છેલ્લા 2-5 વર્ષમાં તમે જુઓ, ખાસ કરીને પોસ્ટ કોવિડ, તો મેજોરિટી ઓફ ધ કંપનીઝ આર બ્રિંગિંગ ઇન આઈપીઓઝ. ઇવન સુરતની ઘણી બધી કંપનીઝ એવી છે કે જેમને આઈપીઓ લોન્ચ કર્યો હોય. અમદાવાદમાં તો ઓહો, ધંધા ડાયરીઝમાં હું દર ચોથા માણસને એવો જોતો હોઉં કે જેમનું પ્લાનિંગ હોય કે આઈપીઓ લોન્ચ કરવાના છે. સારી બાબત છે. પણ રિસન્ટલી લેન્સકાર્ટે આઈપીઓની વાત કરી કે આઈપીઓ અમે લોન્ચ કરવાના છે. હવે એના પર ક્રિટિસિઝમ ખાસું એવું થયું છે કારણ કે જે વેલ્યુએશન છે દેટ ઇઝ લાઈક અનધર લેવલ. 70,000 કરોડ રૂપીઝનું વેલ્યુએશન લેન્સકાર્ટના તરફથી મૂકવામાં આવ્યું છે. લોકો પિયુષ બંસલના શાર્ક ટેન્કના જૂના જૂના જે વિડીયોઝ છે એ કાઢીને પુટઅપ કરી રહ્યા છે કે જ્યાં એમને ફાઉન્ડર્સને ખખડાવ્યા હોય કે ઇતના સારા વેલ્યુએશન, કંઈ મગજ મગજ જેવું છે કે નહીં. હવે જાતે આવું ક્રેઝી વેલ્યુએશન કહી રહ્યા છે. એક્સપર્ટ્સનું માનો તો ધીસ વેલ્યુએશન ઇઝ એબ્સોલ્યુટલી નોટ વેલિડ. મારો પોઈન્ટ ખાલી એટલો છે કે જો તમે આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારતા હોવ તો ડ્યુ ડિલિજન્સ કરી લેજો, પોતાનું રિસર્ચ કરી લેજો, એના પછી જ ઇન્વેસ્ટ કરજો. ઝોમેટોના આઈપીઓ વખતે પણ આ જ પ્રકારની કોન્ટ્રોવર્સી થઈ હતી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
2: દોડ ભાગ ભરી જિંદગી મેં અપની સેહત કો સિર્ફ 30 મિનિટ દીજીએ, યોગ કીજીએ.
3: વિશ્વ કો ભારત કા ઉપહાર, યોગ હૈ અચ્છી સેહત કા આધાર. आइए अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर स्वस्थ जीवन का प्रण लें. हर दिन 30 मिनट योगा करें.
2: मिर्ची द्वारा स्वस्थ हित में जारी.
4: सेलिब्रेट योगा विथ अस एट 125 रारतन सेंटर, पार्कवे एडिसन, न्यू जर्सी, संडे जून 14, 2026, 10 a.m. फॉर मोर डिटेल्स कॉल 732-470-5598
5: ऑन 92.7 FM रेडियो मिर्ची न्यू जर्सी, ऑल्सो अवेलेबल ऑन 103.3 FM HD2. इट्स हॉट
6: इन एसोसिएशन विद वर्ल्ड वीगन विजन.
7: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
8: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
9: अपने घर में तो हर कोई शेर होता है, लेकिन शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लायन मॉर्गेज, द किंग ऑफ मॉर्गेज इंडस्ट्री.
10: सिंस ओवर 15 इयर्स, लायन मॉर्गेज हैज बीन असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स विद लोन. देयर एक्सपीरियंस एंड नॉलेज ऑफ मॉर्गेज इंडस्ट्री रियली हेल्प्स क्लाइंट्स टू गेट द बेस्ट पॉसिबल डील्स ऑन रीफाइनेंस. अ प्रोफेशनल सर्विस विद क्विक, एक्यूरेट एंड इंप्रेसिव फॉलो अप. लायन मॉर्गेज ऑफर्स स्पेशल जीरो क्लोजिंग कॉस्ट ऑन रीफाइनेंस ऑप्शंस.
8: फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155. दैट इज 732-339-3155.
11: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
12: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानीज.
11: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
12: विजिट टुडे, 1358 ओक ट्री रोड, इज़िलिन.
8: Searching the best diamond jewelry on Oak Tree Road? Krishna Jewelers is your exclusive diamond store.
13: Top quality natural certified diamonds, GIA solitaires, necklaces, stunning pendants and rings. Krishna Jewelers, Oak Tree Road, Islin.
14: Listener mein back to back gana sunega.
15: Back to back gana sunega.
16: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot.
1: તારીખો બદલાય, ન્યૂઝપેપર બદલાય, પણ એક ખબર એવી ને એવી જ રહે. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. છેલ્લા 5-7 વર્ષમાં એક ખબર રોજે રોજ બધા જ વાંચી રહ્યા છે, એ છે કે સાયબર ક્રાઇમ વધી રહ્યો છે. રોજે રોજ નવા નવા પ્રકારના ક્રાઇમ્સ આવી રહ્યા છે. જ્યાં સુધી આપણે એક પ્રકારની મેથડ સમજીએ ત્યાર સુધી તો બીજી મેથડ આવી જતી હોય છે. હવે આમાંથી બચવો કેવી રીતે? ઇન્સ્ટાગ્રામ પર મને એક પેજ મળ્યું છે, એનું નામ છે સાયબર દોસ્ત I4C. આ એક ઓફિશિયલ પેજ છે. સાયબર ક્રાઇમના રિલેટેડ જેટલી પણ અપડેટ્સ આવતી હોય છે કે માર્કેટમાં કયા પ્રકારના સ્કેમ ચાલે છે, તમે એનાથી કેવી રીતે બચી શકો છો, મોબાઈલમાં કયા પ્રકારના સેટિંગ કરવાથી તમે પોતાને સિક્યોર કરી શકો છો, આ બધી જ બાબતો પર નોલેજ આ પેજ પર આપવામાં આવે છે. એને ફોલો કરવાનું ભૂલતા નહીં. સાયબર દોસ્ત I4C. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.

0: અડધું જ્ઞાન કેટલું નુકસાનકારી હોય છે એનો એક્ઝામ્પલ આપણે મહાભારતમાં તો સાંભળી ચૂક્યા છે, પણ હમણાંનો એક રેલેવન્ટ એક્ઝામ્પલ આપું. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. જ્યારે જ્યારે તમે એવી વસ્તુઓમાં જંપલાવી દેતા હો છો કે ચાલો ને ભાઈ જોયું જશે આગળ, ત્યારે ત્યારે મેળ નથી પડતો. સુરતમાં એક ઇન્સિડન્ટ સામે આવ્યો છે કે જેમાં એક ચોર એક બિલ્ડિંગની પાઇપ પકડીને સેકન્ડ ફ્લોર સુધી ચડ્યો એક ખાલી ફ્લેટમાં ચોરી કરવા માટે. અંદર ગયો, બધી જેટલી પણ વેલ્યુએબલ વસ્તુઓ હતી એ ચોરી કરી અને પછી એ જ રૂટથી પાછો આવવા ગયો તો એને ખબર પડી કે ભાઈ આપણને તો ખાલી ચડતા જ આવડે છે, આપણે ઉતરવાનું તો શીખ્યા જ નથી. યસ, ધીસ ઇઝ રાઈટ. આ એક ખરેખર ઇન્સિડન્ટ બન્યો છે. દિવાળીમાં ઘણા ફ્લેટ ખાલી હોય, નજર રાખીને બેઠા હતા, ચડી તો ગયા, અબ ઉતરો કે કેસે, ઉતરાયું નહીં એટલે બૂમાબૂમ કરી એટલે નેબર્સ ભેગા થયા. નેબર્સે પોલીસને ફોન કર્યો, પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટ એ બંને આવ્યા, સીડીઓ વિડીયો લગાવી ઘરનો દરવાજો તોડ્યો અને પછી એ ભાઈને બહાર કાઢવામાં આવ્યા. બોલો, એઝ અ ચોર પણ ફ્લોપ છે આ તો. એટલે જ અર્ધ જ્ઞાન નુકસાનકારી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: દોડ ભાગ ભરી જિંદગી મેં અપની સેહત કો સિર્ફ 30 મિનિટ દીજીએ, યોગ કીજીએ.
2: વિશ્વ કો ભારત કા ઉપહાર, યોગ હૈ અચ્છી સેહત કા આધાર. આઈએ અંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે અવસર પર સ્વસ્થ જીવન કા પ્રણ લે, હર દિન 30 મિનિટ યોગા કરે.
1: મિર્ચી દ્વારા સ્વસ્થ હિત મેં જારી.
3: Celebrate yoga with us at 125 Raritan Center, Parkway Edison, New Jersey, Sunday, June 14, 2026, 10 a.m. For more details, call 732-470-5598
4: on 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot
3: in association with World Vegan Vision.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
8: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानी.
7: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
8: विजिट टुडे, 1358 ओक ट्री रोड, इजिलिन.
9: જય ગુરુદેવ. ગાયત્રી ચેતના સેન્ટર પિસ્કેટવે આપને અને આપના પરિવારને ગુરુ પૂર્ણિમા અને રુદ્રાભિષેક મહોત્સવમાં સ્નેહભર્યું આમંત્રણ આપે છે. શનિવાર 1 ઓગસ્ટે સવારે 10 વાગે શિવજી રુદ્રાભિષેક અને સાંજે 5 વાગે વિરાટ દીપ યજ્ઞ. રવિવાર 2 ઓગસ્ટે સવારે 10 વાગે 251 કુંડિયા ગાયત્રી મહાયજ્ઞ, શાંતકુંજ હરિદ્વારના પૂજ્ય સંતો દ્વારા વૈદિક વિધિ મુજબ અનુષ્ઠાન અને ડોક્ટર ચિન્મય પંડ્યાજીની પાવન ઉપસ્થિતિ. 732-357-8200. જય ગુરુદેવ.
10: Searching the best diamond jewelry on Oak Tree Road? Krishna Jewelers is your exclusive diamond store.
11: Top quality natural certified diamonds, GIA solitaires, necklaces, stunning pendants and rings. Krishna Jewelers, Oak Tree Road, Islin.
12: It's 2:30 p.m. Mirchi time check, brought to you by RK Jewels. RK Jewels, jewelry mein sirf ek hi naam, RK Jewels. Best quality, best price.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: કયા પ્રકારની જોબ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ નહીં લઈ શકે? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. મને બે જ પ્રકારની જોબ એવી લાગે છે કે જે એઆઈ નહીં લઈ શકે ફ્યુચરમાં. દેટ ઇઝ ફર્સ્ટ વન, ફિઝિકલ લેબર. જ્યાં મેન્યુઅલ લેબરની વાત છે ત્યાં મને એવું લાગે છે કે એઆઈ જોબ નહીં લઈ શકે. અને બીજા પ્રકારની જોબ એ છે એ લોકોની જોબ કે જેમને ઓલરેડી એઆઈ આવડે છે, જેમને એઆઈનો ઉપયોગ કરવાનો આવડે છે અને એઆઈ થકી એ વર્ક કેવી રીતે બેટર કરી શકે છે એ ફિલ્ડમાં કાં તો રિસર્ચ કરતા હોય કાં તો એમાં ઓપરેટ કરતા હોય. બાકી બધાની જ જોબ્સ ખતરામાં છે, ઇન્કલુડિંગ આરજીસ. કારણ કે હવે એઆઈ બોલી પણ શકે છે, અવાજ પણ ચેન્જ કરી શકે છે, બધું જ કરી શકે છે. રિસન્ટલી ખબર આવી છે કે એમેઝોને 14,000 એમ્પ્લોઈઝને કાઢી મૂક્યા, કારણ કે એ જનરેટિવ એઆઈના પાછળ ખર્ચો કરી રહ્યા છે. અને ઓબ્વિયસલી એઆઈ ઇઝ ફાસ્ટર ધેન હ્યુમન્સ. બીજી બાજુ એઆઈને સંલગ્ન એક ખબર એ પણ છે કે ચેટ જીપીટી ગો આવનારા એક વર્ષ માટે ઇન્ડિયન યુઝર્સ માટે ફ્રી રહેવાનું છે, સ્ટાર્ટિંગ ફ્રોમ નવેમ્બર 4th. એનો ઉપયોગ કરો અને જરાક શીખો કે હાઉ ટુ ઓપરેટ ઇન ધીસ એઆઈ વર્લ્ડ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.